0: જીયા બહાર બેઠા એમ. દાદી હવે બે બીજી શાદી પતિ કરી છે છો ગાતો સબ કદા સુખી માંગો એમ
1: ચલો તો ફરી અમે થાય કરી અંદર હાલ
0: લક્ષ્મી છે
1: પંહિંજો પુટ સાં મિલણ લાઇ ત
2: નોકરી કરવી પવંદી પોઈ ખાનગી અસ્પતાલ ખોલણ જો વિચાર
0: સરકારી નોકરી માં રખી છે ડોક્ટર ની ચાલી તો પ્રાઇવેટ પ્રેક્ટિસ માં પ્રાઇવેટ પ્રેક્ટિસ
2: માં બાબા જન તો સાર અસ્પતાલ ખોલણ લાતા ચવન પંજી અસ્પતાલ ના 15,000 તો ખબર નહીં બંદોબસ્ત કોને જે પૂંજી હોય વાત મુજબ પાડી હતી પૂરી થઈ રહી
0: બંધન કંઈ પસંદ આયે પસંદ ના ઈંદી માણો કે ક્યાં ને ક્યાં બંધન મેં તો બધ જો નહીં પવંદો હા દિસ
1: નમસ્તે
0: નમસ્તે આવ્યો ને બીજા છો એમ પુટ નીના રમેશ દાદો સુશીલ છોકરો હે રમેશ એ ગ્રેજ્યુએટ આય પણ ઘમંડ જરૂર કોના થસ હું ચાહ્યો થઈને કે એમએ કરાય પણ આ કે ખબર આય થોડી પૈસે ભી છોડવા દે છે
1: ઠંડ કે તે મીઠા
2: જી બસ હે ચમચો મિસ નીના તમાર બીએ કરી છે સુશીલ માં થઈ જાય
1: સાગર યુનિવર્સિટી માં
2: પહેલા એમએ છમે કરવા જાય
1: મુખ્ય તો હિન્દી પાછી બનાવી આ દાદાજી મસ્યા હે રાજનીતિ મેં કર્યા
0: અરે ભાઈ જબરદસ્તી તો આય કોણ તુંજી દિલ હિન્દી તે આય તો ભાઈ સહી અરે હવે તો ખાનગી તોર પાનો આય દેખો સવો લગે અરે હિવરી કાળો દિલ દિલ વાચ્યો હે કમબક નોકર બજી ભાઈ માફ કરજો માં જો આયસ કઈ ગાલ કાલી
2: મિસ નીના તો તો ચાહે કઈ કોણ
1: એ બેક આય કઈ
2: ભલા જેને તમારી સાહિત્ય ની દિલચસ્પી આવે સંગીત પેઇન્ટિંગ ઇન્ડિયન સબ્જેક્ટ નું જરૂર ચાહો દો
1: કોઈ દાદાજી ફોટો હે ને ઓ મેં તૈયાર કર્યા હે જેસને સંગીત જે સ્વાના હે સિતાર જે કારણ છે સા દેવી થોડો થયો ઓ વિ સેકન્ડ
2: ઓ ઇન્ડિયન મતલબ આયે તે ઇન બારે મેં તમારી કાફી જાણા હે
1: તો હું યુ કે સમજો
2: બધા મારું હમેશ પડે જવાની કોશિશ કરે
1: સરકારી અસ્પતાલ
2: પ્રેક્ટિસ કરવાનો ઇરાદો હોય મારા રાજન સહિત પણ કુછ મુશ્કેલ
1: મુશ્કેલ
2: ખપંદ
1: મેડિકલ કોલેજ માં પડી પ્યો મા એવું સોચી રહી હોસ જગ્યા હું ડોક્ટર થઈ વેંદો હું લેવા પેજ અસ્પતાલ ખોલાને 5,000 જો ઇંતજામ તો કરને પડતો દાદા મત એટલા પૈસા તો કોના આયા